જૂન રેડિયો મોરિશિયસના લહેર ઉપર આપ સૌ કોઈનું સ્વાગત છે. આજના આપણા ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં રંગારંગ કાર્યક્રમ લઈને ઉપસ્થિત થઈ ચૂકી છે રત્ના. સોમવારનો દિવસ 1 જૂન 2026 નું વર્ષ અને તિથિ પ્રમાણે જોવા જઈએ તો અત્યારે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. અધિક જેઠ માસ વદ પડવો અને આજની તિથિ સાથે સોમવારનો દિવસ એટલે કે પહેલો દિવસ મહિનાનો, પહેલો દિવસ અઠવાડિયાનો. સો આપ સૌ કોઈ બસ મજામાં હશો એ જ આશા રાખતા રત્નાનું સપ્રેમ નમસ્કાર સ્વીકાર કરશો. 2 વાગ્યા સુધી અમે આવ્યા છીએ મધુર ગુજરાતી ગીતોના આ કાર્યક્રમને લઈને. ભાઈ, જો મહેનતને ધર્મ માનો તો સફળતા વરદાન બની જાય છે. માટે પહેલો દિવસ હોય અને આપણે કહીએ ને કે મહેનતની સાથે આપણા કાર્યને આપણે કરીએ. ઘણી વખત આપણે કહીએ ને કે મહેનત વગર આપણે કાર્ય કરતા રહીએ છીએ અને ફક્ત કમ્પ્લેન્સ, આમાં ક્યાં સફળતા મળે. માટે જ્યારે પણ તમે કોઈ મહેનત કરો તો મહેનત 100% પૂરી લગનની સાથે અને ધર્મ માનીને કરો. જે કાર્ય તમે ધર્મ માનીને કરશો તેમાં ઈશ્વર તમારો સાથ આપશે. તો ચાલો આજના આપણા કાર્યક્રમમાં મધુર ગુજરાતી ગીતો તમારા માટે અમે લઈ આવ્યા છીએ અને આજે છે શંભુ ભોળાનાથનો દિવસ. તો ચાલો કરીએ એક મધુર શરૂઆત હેમંત ચૌહાણના સ્વરમાં મુકાયેલા શિવતાંડવના આજના આ પ્રથમ ગીત દ્વારા.

ભાઈ જ્યાં મહાદેવના આશીષ પ્રાપ્ત થઈ જાય ત્યાં આપણે કહીએ ને કે દરેકે દરેક કામ પૂર્ણ થઈ જાય અને ભોળા શંભુનાથ બધાની જ પ્રોબ્લેમ્સને સાંભળે છે, બધાની જ પ્રોબ્લેમ્સનું નિવારણ લઈ આપે છે. બસ આપણને જરૂર છે વિશ્વાસ કરવાની. તો આજના આપણા કાર્યક્રમના માધ્યમથી મધુરતા બસ ઘોડાઈ રહી છે આપણા ગુજરાતી

ગીતોની સાથે. અને અત્યારે ગુલાબી ગુલાબી ઠંડી ચારે કોર ધીમે ધીમે પ્રસરાઈ રહી છે. અને આજના આપણા કાર્યક્રમના માધ્યમથી ચાલો આગળ વધી રહ્યા છીએ. ભાઈ, કહેવાય છે કે મેચ્યોર થઈએ એ મિત્રતાના અર્થ બદલાતા જાય છે. અમુક ઉંમર પછી આપણે એવા લોકો શોધીએ છીએ જે આપણો થાક સમજી શકે, આપણી તકલીફો સાંભળી શકે. કેટલીક એડલ્ટ ફ્રેન્ડશિપ કોમન સ્ટ્રગલ્સ પર ટકેલી હોય છે. દરેક મિત્રતા મોજ માટે નથી કરવાતી, અને અમુક હળવાશ માટે પણ હોતી હોય છે. પણ ઘણા લોકો આ વાતને સમજી નથી શકતા. અને આજના ટાઈમમાં આવી ફ્રેન્ડશિપ જો તમને પ્રાપ્ત થાય, બસ તો પોતાના જાતને ખુશનસીબ સમજો. ચાલો આગળ વધીએ અને રંગ પૂરીએ ગુલાબી ઓ તારી ફિલ્મનું આ ગીત ઈશાની દવેના સ્વરમાં. અને સાથ આપ્યો છે રાહુલ મુખર્જી, હાર્દિક દવેએ.

તો શ્રોતો આ ગીતની સાથે રાજનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત થવા આવ્યો. આપ સૌ કોઈનો પ્રેમાળ સાથ રહ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. આજનો આ દિવસ બસ મધુરતાની સાથે રહે એવી જ આશાની સાથે રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ સંધ્યા આપ સૌને.